રાતે 11 બજે તુસી સુનોગી ડીટીએસજી પંજાબી પ્રસારણ સેવા તે પ્રોગ્રામ સોગાત. તે દોપહેર 3 વાગે ડીટીએસ તે સુનોગી આજ રોજાના પ્રોગ્રામ ચિઠ્ઠીયાં મીઠીયાં.